તો દેશ પરદેશ પ્રાઇમ ટાઈમ રેડિયોનું જા ચલો એએમ 530 તે 24/7 જેને ભી પ્રોગ્રામ આઉંદે ને ઉહનાં નું સુણ વાસ્તે જા દેશ પરદેશ નું લાઈવ વેખણ વાસ્તે લોગિન કરો સાડી વેબસાઈટ નું www.deshpardeshradio.com યા www.deshpardeshtv.com લાઈવ સુણના ચાહુંદે લાઈવ પે ક્લિક કર લો જે વાચ કરના ચાહુંદે તો ઓ તે ક્લિક કરો જા ફર આપણે આઈપીટીવી બોક્સ દે ઉતે પંજાબી સેક્શન ક્લિક કરો ઓદે ઉતે જાકે દેશ પરદેશ ટીવી નું કલેક્ટ કરો ઉત્તે તુસી સુન ભી સકદે હો વેખ ભી સકદે હો 24/7